પણ યારી રા કાર્યક્રમ હુણવા વાલી મારી સગડી મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામરામ સા ને ખમ્મા ગણી સા ને આપણા ઇન પસંદીદા કાર્યક્રમે માયને આપ સબારો સ્વાગત કરા હા ને રોચરી ભાતી આજે બી મેં આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાણો મેં લેન આવી ગયા હા તો મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે હી મિલા હા ને ઘણી હારી વાતા બી કરા હા તો મારી સગડી મહિલા બહેનો આજે બી આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને ઘણી હારી વાતા બી કરાલા ને ઇન્દ્રે સાથે સાથે આપ સભાને રોજરી ભાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવોલા તો મારે ગાવારી સગડી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માયને વાતા કરા હા ગ્રહણીઓ રે વાસ્તે રસોઈ ટ્રીપ્સ ઓર ટ્રિક્સ રે બારા માય તો મારી સખીઓ રસોઈ રે કામની આસાન ને તેજ ઓર વ્યવસ્થિત બનાવવા રે વાસ્તે કુછ બહેતરીન ને વ્યવહારિક ટ્રીપ્સ ને ટ્રીક હે ભોજન રી તૈયારી ઓર સ્ટોરેજ એમાં પહેલો હે સબ્જીની તાજા રાખા આપા હરી ધનિયા પુદીના યા પછે પાલકની લંબા ટેમ તક તાજો રાખવા રે વાસ્તે ઊની ધોઈન અચ્છી તરસ સુખા લેવા પછે એક એરટાઇટ ડબ્બામાં નીચે ટીસ્યુ પેપર યા પછે સૂતી કપડા લગાવીને એની રાખા ઓર ઉપર શું એક ઓર ટીસ્યુ પેપર લગાવવા ને પછી એની રાખા દૂજો હે લસુણ અદરકરા પેસ્ટ લસુણ ને અદરક રે પેસ્ટની લંબા ટેમ તક બચાવવા રે વાસ્તે આપા એણમાંય થોડો સો નમક ઓર તેલ મિલાવીને આઈસ ક્યુબ ટ્રેમાંય જમા લેવા ને આપા જરૂરતે અનુસાર એક ક્યુબ નિકાલા ઓર ઇન્ડો ઇસ્તેમાલ કરા ત્રીજો હે આલુની અંકુરિત હોવાશું બચાવવા આપા આલુરી ટોકરીમાંય એક યા પછે દો સેબ રાખ દેવા સેબ શું નીકળવાવાળી એથિલિન ગેસ આલુની જલ્દી અંકુરિત હોવાશું રોકે હે દૂજો હે ખાણું પકાવવારા આસાન તરીકા એમાં પહેલો હે પ્યાજ કાટનો પ્યાજ કાટતા ટેમ આંખોમાંય આંસુ આવવાશું રોકવા રે વાસ્તે પ્યાજની કાટવાશું પહેલાં 10-15 મિનિટ રે વાસ્તે ઠંડા પાણી

પાણીમાં રાખા યા પછે ફ્રેજરમાં રાખ દેવા પછી એની કાટા. દૂજો હે મસાલા જલવા શું બચાવા. સૂકી સબ્જી યા પછી ગ્રેવી બનાતા ટાઈમ અગર મસાલો જલવા લાગે હે તો આપા ઊણમાં એક યા પછી દો ચમચ પાણી મિલા દેવા. ઈસુ મસાલો ભી ભૂન જાવેલા ઓર કોણી જલે. ત્રીજો હે દહી ટમાટરી ગ્રેવી. આપા જબ ભી ગ્રેવી માય દહી ડાલા તો ઉની લગાતા ચલાતા રહેવા ઓર ગેચરી આતની ધીમા રાખા. ઈસુ દહી કોણી ફટેલા. ત્રીજો હે સફાઈ ઓર દુર્ગંધ દૂર કરનો. એણમાં પહેલો હે ચોપિંગ બોર્ડ રી સફાઈ. આપા લકડી રે ચોપિંગ બોર્ડ માતે નિંબુરો રસ ઓર નમક ડાલેન રગડવા શું દાગ ધબ્બો ઓર પ્યાજ લસુન રી દુર્ગંધ દૂર વે જાવે હે. દૂજો હે માઇક્રોવેવ રી સફાઈ. આપા એક કટોરીમાં પાણી ઓર આદો નિંબુ નિચોડેન માઇક્રોવેવની 5 મિનિટ વાસ્તે હાઈ પાવર માતે ચલાવા ઓર ભાપ બણવા શું અંદરી ગંદગી ઢીલી વે જાવેલા ઓર ઇન્સુ એક સાફ કપડા શું પહોંચનો આસાન વે જાવેલા. ત્રીજો હે ચીપચીપા ડિબ્બા. આપા તેલ યા પછે ઘીરા ચીપચીપા ડિબ્બાની સાફ કરવા રે વાસ્તે ગરમ પાણીમાં થોડો સો બેકિંગ સોડો ઓર ડિટર્જન્ટ ડાલીન કુછ દેર રે વાસ્તે ભીગોવીન રાખ દેવા પછી એની ધો દેવા. ચોથો હે સમય ઓર ઉજારી બચત. એણમાં પહેલો હે મલ્ટીટાસ્કિંગ. આપા કુકરમાં દાલ યા પછી ચાવલ બનાતા ટાઈમ ઉણીરે ઉપર એક છોટા બર્તનમાં આલુ યા પછી દૂજી સબ્જીયા ઉબાલવા રે વાસ્તે રાખ દેવા. ઇન્સુ ગેસ ઓર ટાઈમ દોનોરી બચત હોવેલા. દૂજો હે પહેલાં શું યોજના બનાવવા. આપા હપ્તાભર રે ખાવારો મેન્યુ પહેલાં શું તૈયાર કર લેવા. ઇન્સુ આજ કાંઈ બનાવવારી ઉલઝણ કોણી હોવેલા ઓર કિરાનારી લિસ્ટ બનાવવામાં આસાની હોવેલા. ને સખીઓ આપા વાતા તો યુંય જારી રાખેલા પણ આપણી વાતા રે વચરે માઈને આપ સવારો મનોરંજન કરાવો ઇન રાજસ્થાની ગીત શું. તો સખીઓ આપણો રાજસ્થાની ગીત ને એને સાથે સુનો જરૂરી સંદેશ.

સખીઓ આપણે હુણ્યો રાજધાની ગીત. ઇન ગીતની હુણેની મારો હિવડો તો ઘણોય આનંદસુ ભર્યો, ને આપ સબારો હિવડો બી ઘણોય આનંદસુ ભર્યો વેય. ને હવે આપા વાતા કરાહા ગરીબો રે વાસ્તે મજદૂરી ને સ્વરોજગાર યોજના પીએમ 15 પોઈન્ટ પ્રોગ્રામ્સ રે બારામાં. તો મારી સખીઓ, પ્રધાનમંત્રીજી રા નવા 15 સૂત્રીય કાર્યક્રમ ખાસ રૂપસુ ધાર્મિક અલ્પસંખ્યક મુસ્લિમ ઈસાઈ શીખ બૌદ્ધ પારસી ઓર જૈન રે કલ્યાણ ને ઉનરે સામાજિક આર્થિક ઓર સશક્તિકરણ ઓર ઉનરી મુખ્ય ધારારી યોજનાઓ રો સહી લાભ દિલાવા રે વાસ્તે સરકારે દ્વારા સંચાલિત એક મહત્વપૂર્ણ પહેલ હે. ઓ કાર્યક્રમ કોઈ અલગ સુ નવી યોજના કોણી હે, બલ્કી સરકારી મોજુદા યોજનાઓમાં 15% લક્ષ્ય ઓર આવંટન અલ્પસંખ્યકો રે વાસ્તે સુનિશ્ચિત કરવાની એક રણનીતિ હે. ને ગરીબો રે વાસ્તે મજદૂરી ઓર સ્વરોજગાર સુજુડિયા ખાસ બિંદુ ઈણમાંય પ્રમુખતા સુ સામિલ ક્યા હે. પહેલો હે ગરીબો રે વાસ્તે સ્વરોજગાર, ઈણમાંય પહેલો હે ગ્રામીણ ક્ષેત્ર. ગ્રામીણ ગરીબ ઉન્મૂલન રે વાસ્તે સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના જેડી યોજનાઓમાંય અલ્પસંખ્યક લાભાર્થીઓ રે વાસ્તે ભૌતિક ઓર વિત્તીય લક્ષ્યો રો એક નિશ્ચિત પ્રતિશત આમતોર માટે 15% આરક્ષિત કયો જાવે હે. દૂજો હે શહેરી ક્ષેત્ર સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના રો

સખીઓ અપાઈ હુણ્યો રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણેની મારો હિવડો તો ઘણોય આનંદસુ ભર્યો, ને આપ સબારો હિવડો બી ઘણોય આનંદસુ ભર્યો વેઈ. ને સખીઓ આપા વાતા તો ઘણી કરણી ચાવા પરા.